0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં
1: ભન્યો ફ્લાય બીએફબીએસ યુ બીએફબીએસ ગોઠા રેડિયો
0: રેડિયો ગોઠા.

0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્ડ હોસ
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો
0: રેડિયો

0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન્સ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: ફ્લાય બીએફપીએસ
1: યુ બીએફપીએસ ગોઠા રેડિયો
0: હોય.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્યોસ
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોખા રેડિયો
0: ગોખા.

0: SBS ગોરખા રેડિયો
1: સૈન્ય સમુદાયમાં
0: રિલાયન ભરી
1: ઓન એર
0: એપમાં
1: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્યો
2: પ્લે બીએફબીએસ
0: યુ બીએફબીએસ ગોરખા રેડિયો.

0: શ્રી રાહકો લહાન્તિન અસ્પતાલ ચોક નજીકે પ્રહરીલે લાગુ ઔષધ કારોબારી પકડન ગોળી ચલાએક છ. લાગુ ઔષધ નિયંત્રણ બ્યુરો કાર્યાલય કુલબજાર સહિતકો ટોલીલે દિવસો ગોળી ચલાએર છ જણા લાગુ ઔષધ કારોબારીલાઈ પકડાઉ ગરેકો હો. બ્યુરો ટોલીલે ગોળી ચલાએર પાંચ ભારતીય ર એક નેપાલી સહિત છ જણાલાઈ નિયંત્રણમાં લીએકો છ. પ્રહરીકા અનુસાર પકડા પરેકાહરુકો સાથબાટ 225 ગ્રામ બ્રાઉન સુગર જસ્તો દેખીને પદાર્થ બરામદ ભએકો છ. પુરાણવાચક રાધિકા દાસીમાંથી સામાજિક સંજાલમાં લાંછનાયુક્ત સામગ્રી સાર્વજનિક ગરેકો આરોપમાં પ્રહરીલે વેદિકા કેસીલાઈ પકડાઉ ગરેકો છ. સાયબર અપરાધ સંબંધી ઉજુરીકા આધારમાં કેસીલાઈ નેપાલ પ્રહરીકો સાયબર બ્યુરોને પકડાઉ ગરેકો હો. આફુલાઈ ધાર્મિક અભિયંતા બતાવને 22 વર્ષીય કેસીલે કેહી દિન યતા સામાજિક સંજાલમાં રાધિકાકો વ્યક્તિગત જીવન સંપત્તિ ર કથા વાચનબાટ પ્રાપ્ત રકમ સંબંધી આરોપ લગાઉદી આવનુ ભએકો છ. રાધિકાલે તી આરોપ ઝુટા ભએકો ર આફ્નો ચરિત્ર હત્યા ગરિએકો ભન્દી સાયબર બ્યુરોમાં દિએકો ઉજુરીકા આધારમાં કેસીલાઈ પકડાઉ ગરિએકો હો. અદાલતલે કેસીલાઈ અનુસંધાનકા લાગિ એક દિન હિરાસતમાં રાખ્ન અનુમતિ દિએકો છ. પ્રહરીલે સરકારી વકિલકો કાર્યાલય મારફત 10 દિનકો મ્યાદ થપ માગેકોમાં અદાલતલે એક દિન માત્ર હિરાસતમાં રાખેર અનુસંધાન ગર્ન અનુમતિ દિએકો સાયબર બ્યુરોને જણાએકો છ. પ્રહરીલે ભોલિ શુક્રબાર ફેરી મ્યાદ થપકા લાગી અદાલતમાં પેશ ગર્ને તૈયારી ગરેકો છ. મ્યાદ થપ નભઈ કેસીલાઈ હાજરી જમાનીમાં છાડ્ન સકિને ભએ પણ અનુસંધાન ર કાનૂની પ્રક્રિયા ભને જારી રહને પ્રહરીલે જણાએકો છ. દેશભર રાસાયણિક મલકો અભાવ ભઈરહેકા બેલા કૃષિ સામગ્રી કંપની લિમિટેડે આયાત ગરેકો ડીએપી મલ બિરગંજ નાકાબાટ નેપાલ ભિત્રન થાલેકો છ. બિરગંજબાટ શંકર આચાર્ય.
1: બુધબાર બિહાન કરીબ 2500 મેટ્રિક ટન ડીએપી મલ બોકેકો પહેલો રેલવે રેક બિરગંજ સ્થિત સિરસિયા સુખા બંદરગાહ આઈપુગેસંગે કિસાનમાં રાહતકો આશા બળેકો છ. કૃષિ સામગ્રી કંપની લિમિટેડકો બિરગંજ પ્રાદેશિક કાર્યાલયકા પ્રમુખ દુર્ગા પ્રસાદ પાંડેકા અનુસાર યો ખેપ કન્સાઇનમેન્ટ નંબર 154 અંતર્ગતકો હો. યસ અંતર્ગત કુલ 30,000 મેટ્રિક ટન ડીએપી મલ આપૂર્તિકો જિમ્મા ભારતીય કંપની આઈપીએલ લીએક છ.
2: અહીં ડીએપી હમરો આઈપીએલ કો ડીએપી 30,000 મેટ્રિક ટન મધ્ય હાફ રેક હોય પછી તમે 1250 મેટ્રિક ટન ડ્રાયપોર્ટમાં ભિત્રી સકે અવસ્થા છે. તો ટોટલી ભૈરવકા ડિસ્પેચ હોય યતાબાટ વિરાટનગરમાં પણ આઈસકે છે. બિરગંજકો રેક ઉતાબાટ લોડ ભર આઈસકે અવસ્થા છે.
1: 30,000 ટન ડીએપી મધ્ય 11,500 ટન બિરગંજ, 10,000 ટન ભૈરવા ર 8,500 ટન વિરાટનગર પ્રાદેશિક કાર્યાલયલાઈ ઉપલબ્ધ ગરાઈને છ. યસેબીચ કૃષિ સામગ્રી કંપનીલે આયાત ગરેકો 60,000 મેટ્રિક ટન યુરિયા મલ પણ કોલકાતા બંદરગાહમાં આઈપુગેકો છ. કન્સાઇનમેન્ટ નંબર 150 ર 155 અંતર્ગતકો યો યુરિયા મલ સિંગાપુર સ્થિત આદિત્ય બિરલા કંપની મારફત આયાત ગરિએકો હો. પહેલો 30,000 ટન કતારબાટ ર દોસ્રો 30,000 ટન ઓમાનબાટ લઈએકો કંપનીલે જણાવ્યો છ.
2: જસમધ્યબાટ બાય રોડકો વિરાટનગર ર ભૈરવકો 300-300 ટન હિનિસકેકો અવસ્થા રહેકો છ. અહીં જાણકારી પાય અનુસાર ર બિરગંજકો રક્સોલકો ડ્રાઈપુરકો રેક લોડ હોને અવસ્થા ભઈરહેકો છ.
1: લાંબો સમયદેખી ડીએપી ર યુરિયા મલકો અભાવ ઝેલિરહેકા કિસાનકા લાગી નયા ખેપલે રાહત પુગ્ને ર બાલી લગાઉને મુખ્ય સિઝનમાં મલકો આપૂર્તિ સહજ હુને અપેક્ષા ગરિએકો છ.
0: કેન્યામાં સપ્ટેમ્બરદેખિ શરૂ હુને તય ભએકો બેલાયતી સેનાકો પ્રમુખ અભ્યાસ રદ્દ ભએકો છ. કેન્યા સરકારલે બેલાયતી સૈનિકલાઈ આફ્નો ભૂમિમાં તાલીમ સંચાલન ગર્ન અનુમતિ નદિએપછી અભ્યાસ રદ્દ ગરિએકો હો. જેમ્સ વોટનકો રિપોર્ટ.
3: Kenya is one of the British Army's most important overseas training locations, having played host to some 26 exercises since 2019. But those planned for the foreseeable future have been cancelled. It means a three-month exercise involving the Duke of Lancaster's regiment, which the unit has been preparing for all year, will now take place, it is understood, on Salisbury Plain. In Kenya there have been reports of growing anger among communities living close to the British Army training facility, known as Batuk. There have also been reports in the East African country that a bilateral defence agreement between the nations is yet to be ratified due to a disagreement over the current provision of providing exemptions from local prosecution should British personnel be accused of crimes while in theatre. In a statement, His Majesty's government said, "It is with regret that the necessary licences required to allow training to take place in Laikipia later this year have not been forthcoming," adding, "We remain committed to our defence partnership with Kenya and the continued British Army training unit presence in the country."
0: મધ્યપ્રદેશના પૂર્વ અર્થમંત્રી શૈલેન્દ્ર પ્રસાદ શાહ સહિત 7 જણા વિરુદ્ધ અખિયાર રોકાઈ કમિશનના આગે ભ્રષ્ટાચારમાં દાયર કરાયો છે. ખબર એટલી નહીં.
4: नमस्कार।
5: यो पीएफबीएस गोरखा रेडियो हो।

0: સૈન્ય સમુદાયમાં
1: મિલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફપીએસ
1: યુ બીએફપીએસ ગોઠા રેડિયો.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્યો
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્ડોસ
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોખા રેડિયો
0: ગોખા.